તો પહેલા કે આપ હવે ઓફિસ જે એન્ટ્રી થોડી જી લેટ લે લઈએ હના જી, ટાઈમ ના લઈએ આપણે ઘરો બહાર નીકળીએ. તો મેં હંમેશા દેખો એ કહેની કે 10-15 મિનિટ ના એટલીસ્ટ 10-15 મિનિટ જીથે ભી આપણે પહોંચના હૈ થોડા જા અર્લી નિકલ જઈએ, ક્યોંકિ ઠીક હૈ લેટ નહીં હોવાંગે એક તો હૈ ના, ઓર દૂજા સાનું ઇની જલ્દબાઝી નહીં હોગી કે જેડે આ રસ્તે ચ લાઈટાં આ રહ્યા ને ના ઇનાનું જમ્પ કરન દી કોશિશ કરીએ. તો બહુ જરૂરી હૈ ટાઈમ મેનેજમેન્ટ અપની લાઈફ ચ હોના, ઓર એક દિન પહેલા થોડી જો પ્લાન બના લઈએ, રાત નું થોડી તૈયારી કરકે સો જઈએ, થોડી બ્રેકફાસ્ટ ની તૈયારી હો સકતી હૈ યા જો ભી કામ અસી કર રહે હૈ ઓધી તૈયારી કરકે, હૈ ના જી, જ્યાદા ટાઈમ નહીં લગના, સિર્ફ 10-15 મિનિટ હી લગને, ઓ 10-15 મિનિટ ના અસી સવેરે બચા સકદે હાં, સેવ કર સકદે હાં. સો ફિલહાલ હોર કુછ કી સેવ કર રહ્યો તુસી દેખો અપની લાઈફ ચ, ઓર મેં કુછ નહીં સેવ કર રહી, લેકે આ રહી હૈ થોડે લઈ પ્રોગ્રામ ગીત બહાર જ અગલા ગીત, સ્ટે ટ્યુન્ડ.